અધિકારી પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી બનેલા. આજ કોલકાતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોજુદગીમાં ભાજપા વિધાયક દળની મીટિંગમાં દલના નેતા ચૂંટણી છ્યા. શ્રી અધિકારી બંગાળમાં ભાજપાની પહેલી સરકારના મુખ્ય ફેલા. પશ્ચિમ બંગાળમાં પહેલી દફા ભાજપાના રાજમાં મંત્રીમંડળમાં સામેલ કર્યા જવાવાળાને કાલ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શપથ દિરાઈ ચાવેલા. 21 જૂનને મનાયા જવાવાળા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સિલસિલામાં રાજ્યમાં આઈ જાગરૂકતા કાર્યક્રમ રાખ્યા જા રહ્યા હૈ. સવાઈમાધોપુરમાં આયુર્વેદ વિભાગની ઓરું 50 દિન રો કાઉન્ટ ડાઉન યોગા અભ્યાસ કાર્યક્રમ ચલાયો જા રહ્યો હૈ. વચ્ચે પહેલીવાળા સાંસદ સુખબીરસિંહ જૌનપુરિયા દશહરા મેદાનમાં લોગાસા ગઈ યોગ રો અભ્યાસ કિન્નો અર કરો.

0: બદલતા મોસમમાં આપણને ખેતરનું બી ધ્યાન રાખવું હોય, આપણું બી ધ્યાન રાખવું હોય, અને આપણે ઘરે પશુ અભૂલો જીવ એનું બી ખાસ કરીને ધ્યાન રાખવું જરૂરી હે. કેમ કે આપણે ટેમ ટેમ માટે કહું કે ભાઈ કોઈ બી કામ ધ્યાનથી કે સાવધાનીથી કરવું જરૂરી હે. કેમ કે હર કામ આપણે સાવધાની નહીં રાખવા તો આપણને હાથે દુર્ઘટના થઈ શકે, એટલે દુર્ઘટના થી બચવા બદલે આપણને સાવધાની રાખવી બી જરૂરી હે. તો ટેમ ટેમ માં તો આપણે આ વાત કરીશ કરો. ને ઘણા ભાઈ આપણે એવું કે ભાઈ સિંચાઈની સુવિધા હતી તો નવી નવી તરહની બગીચા વગેરે, મતલબ હર તરહની ફૂલોની ખેતી, ફળોની ખેતી, સબ્જીની ખેતી વગેરે બી કરી રહ્યા હે. તો આજે ખાસ આપણે નઈ બગીચા જે કરી રાખ્યા એની દેખભાલ કરવાની બી વાત કરો કે દેખો આપણે ત્યાં ખેતીવાડી કરવા વાળા કિસાન ભાઈ બેને, તો હંમેશા આપણને તો હર તરહનું ધ્યાન રાખવું જરૂરી હે. કેમ કે નવા નવા બગીચાની દેખભાલ નિયમિત રૂપે કે પર્યાપ્ત આપણે પાણી આપવું જરૂરી હે. કેમ કે ઉપજાઉ મિટ્ટીને કરવું બદલે આપણે કાર્બનિક ખાદ વગેરે બી જરૂરી હે, આપણે એની દવાઈ બી જરૂરી હે. જેટલો આપણે સ્વાસ્થ્ય વિકાસ બદલે એને પૌધાની ધ્યાન રાખવું, 8 થી 10 ઘંટા મેં આપણને તાક મળી રહ્યો કે નહીં મળી રહ્યો, એનું કોઈ કીટ વગેરે લાગી રહ્યા કે નહીં લાગી રહ્યા, મતલબ એન તરફથી કે આપણને હર તરફથી એનું ધ્યાન રાખવું જરૂરી હે. કેમ કે મિટ્ટીની પૌષ્ટિકતા બનાવવા રાખવા બદલે બી આપણે પૌધા લગાવવા એમ થી પહેલે મિટ્ટી મેં કમ્પોસ્ટ ખાદ યા ગોબરની ખાદ અચ્છી તરફ મલાવી દેવી જોઈએ. તો પછી આપણે જે નવા બગીચા વગેરે તૈયાર કરો તો એનું બી આપણે અચ્છી વાત હે કે ના ભાઈ આ સબ વાતનું ધ્યાન રાખવું હોય. કેમ કે આપણે જે મિટ્ટી મળી આપણે રાખી દીધી, જે અનાજ વગેરે જે બી હર તરફથી કે આપણે નાખી દીધા એનું ધ્યાન નહીં રાખવા, તેવી રીતે બી આપણને ધ્યાન રાખવું જરૂરી હે. કેમ કે જે નવા નવા બગીચા ગરમી ખૂબ પડી રહી હૈ તો આ ગરમીની મોસમમાં ખાસ આ જે સિઝન ખાસ કરીને ધ્યાન રાખવી જરૂરી હે. કેમ કે નાના પૌધા એકદમ મરી બી જાય ને કઈ એક પૌધા એવા રહે કે જે તાપને સી આપણે આલી શકે, ફૂલ વાળા પૌધા ને એની ધૂપ મળવી બી જરૂરી તો ફૂલ આલીંગા. તો એની હિસાબ થી કે આપણને ધ્યાન રાખવું હોય. પાણીની વાત કરો તો એનો તરીકો હે કે પહેલી વખત લગવાન બાદ આપણને એના ખૂબ ને અચ્છા પાણી વગર ધ્યાન રાખવું, અને ખાસ કરીને એનું હવાર હારના ટાઈમ માટે પાણી નાખવું જરૂરી હે. ખતપતવાર નિયંત્રણ બી કરવું જરૂરી હે નિયમિત રૂપે, કેમ કે આપણે જે પૌષ્ટિકતા ભરી દેખી રહી એને નહીં મળે, ને આપણે જે આ ખતપતવાર જંગલી પૌધા ઘાસ વગેરે ઉગી જાય તો એ ફળ સબ્જી જો કોઈ બી તરફ ને આપણે બગીચા તૈયાર કરી રહી એને સમસ્યા કરી શકે. બાકી ધૂપ છાંયવાનું બી ધ્યાન રાખવું જરૂરી હે કે ભાઈ નાજુક નાના પૌધા રહી એને તેજ ધૂપમાં આપણને બસાવીને રાખવા, ને એનથી આપણને ખાસ હોય કે ભાઈ તેજ ધૂપ લાગી રહી હોય ખુલ્લામાં હો તો ગ્રીન નેટ વગેરે બાંધીને એનો ઉપયોગ કરવા, તો એ તો જે તાપ આપણે પૌધો વગેરામાં લાગી રહ્યો તો હોય એનથી બી આપણે બસાવ કરી શકુંગા. એટલે આજે ધ્યાન રાખવું હોય મિટ્ટીમાં નમી બનાવી રાખવા બદલે ખાદ યા સૂકી પત્તીનું ઉપર જે આપણે પૌધા ગમલા વગેરે તૈયાર કરવા કે તો એકદમ તરલ રહેગા, એકદમ ઉકાઈ નહીં આપણે જે ખેત જે ખાદ વગેરે હે યા મિટ્ટી જે હે એ ઉકાઈ નહીં જાય, એમ થી આપણે કોઈ બી તરહની સૂકી પત્તી વગેરે નાખી દંગા તો એમ થી અચ્છું રહેગા. ખાસ કરીને આપણે કીટ પ્રબંધનનું બી ધ્યાન રાખવું હોય કે સમય સમય પૌધાની જાંચ કરવો બદલે બી આપણને જરૂરત પડે તો જૈવિક કીટનાશકની દવાઈ જેમ આપણે નીમનું તેલ વગેરે હે, નીમની નીંબોરી હે, એની સિઝનનું આપણને ધ્યાન રાખવું જરૂરી હે. ને ખાસ આપણે પાણીની વાત કરી છે કે જેની આવશ્યકતા હોય એમને એમ લાગે ભાઈ રોજ પાણી પાઈ કરો આપણે પૌધા વગેરે તો બી નુકસાન હે. ખાસ આપણે મિટ્ટીને દેખી લે કે મિટ્ટી ઉકાઈ નથી કે દેખાઈ રહ્યો તો સી પાણીનો ઉપયોગ કરી જતા, ને ખાસ આપણે હે કે ના હવાર હાજના ટાઈમનું આપણને ખાસ કરીને ધ્યાન રાખવું જરૂરી હે. આ જે વાતે હે એનું આપણને ખાસ કરીને ધ્યાન રાખવું હોય. ને આ નર્સરીની વાત કરી છે તો આજે ખાસ કરીને ગુલાબભાઈ થી કે આપણે એક નર્સરીની જાણકારી લીધી કે એ બી ખેતી જે પેડ પૌધા વગેરે ઉગાડી રહીને તૈયાર કરી રહ્યા હતા કાંઈ તો એ કયા તરીકે થી કરી રહ્યા, તો એમને થી કે વાત થઈ હતી આપણે પહેલા એમને બી વાત સાંભળો ને થોડા સંદેશ બી આવી પડે તો એ બી સાંભળંગા ને પછી આગળ વાત કરો.
1: રામ રામ.
2: રામ રામ.
1: તમારું નામ હોય?
2: મારું નામ ગુલાબસિંહ મૈડા, નઈ બસ્તી ગલકિયા કરીને વાળો.
1: અચ્છા, તો આજકાલ હું કામકાજ કરી રહ્યો.
2: હું નર્સરીમાં કામ કરો પેડ પૌધા.
1: અચ્છા, નર્સરીમાં કામ કર્યો. તો કઈ તરહ ના આપણે નર્સરીમાં પૌધા વગેરે લગાડી રહ્યા તૈયાર કર્યા?
2: અમે સાયાદાર પૌધા, ફલ ફ્રૂટ, સબ પ્રકારના સો પીસ ના બી પૌધા અમર કરીને સબ પ્રકારના પૌધા અમને મળી જાય.
1: અચ્છા, તો મતલબ ફલ ફ્રૂટ વાળા કઈ તરહ ના પૌધા અહીં તમારા પાસે?
2: એ બારામાસી હર હંમેશા ફલ ફ્રૂટ લાગે કે અમે.
1: અચ્છા, તો બારામાસી વાળા તો કઈ નામ બતાડો આપ તમારા પાસે કઈ કઈ?
2: મતલબ આપને ચીકુ હે.
1: અચ્છા.
2: આમ હે, અમરૂદ હે.
1: અચ્છા.
2: અનાર હે. उसके बाद कटहल है। अच्छा। सब पौधे हमारे पास बारह मासी मिलते हैं।
1: अच्छा, तो तभी खुद तैयार करो।

0: તૈયાર કરવાનો હું તરીકો બતાવો.
1: તૈયાર કરવાનો તરીકો કઈ ને અમર કને બીજ આવે, બીજ થકી મિટ્ટી ઉપજાઉ બનાવવા. અમે ઉપજાઉ બનાવી ને અમે પહેલે મતલબ એને મતલબ છે થકી સાત થકી લગાડી બાર દરમ અંકુરિત થાય બીજ.
0: અચ્છા,
1: બીજ અંકુરિત થવા બાદ એને આપણે પાણી પીલાવતા રહ પાણી વિશેષ ધ્યાન રાખવું પડે અને બાદ પૌધું પનપી જાય આપણે.
0: અચ્છા, તો બીજ મે બી આપણે તમે કહી રહ્યા મિટ્ટી વગેરે તો કઈ મિટ્ટી કઈ કામ મેં લાવતા
1: એમ આપણે લાલ મિટ્ટી એના બાદ વર્મી કમ્પોસ્ટ આપણે ગોબર ખાત.
0: અચ્છા,
1: દંડ ડોબો વાળો.
0: અચ્છા,
1: એ થકી આપણે ઉપજાવ બન્યું.
0: અચ્છા, તમે આ દેશી મિટ્ટી નો ઉપયોગ કરો?
1: દેશી મિટ્ટી,
0: દેશી ખાત.
1: દેશી ખાત
0: એનું અલાવા પછી આ રોપ વગેરે તૈયાર બીજ રોપ કેટલા દાડામાં તૈયાર થઈ જાય?
1: બીજ થકી મતલબ 7 થી 12 દાડામાં આપણે બીજ થકી અંકુરિત થઈ જાય બીજ.
0: અચ્છા, એને બાદ મેં તમે જે રોપ લગાડીને તૈયાર થઈ જાય તે જે ગમલા વગેરે મેં હરતી તરત મેં તૈયાર કરીને લગાડ્યું.
1: મતલબ 1 મહિના કે ભીતર મેં અમે ગમલું આપણે મિટ્ટી ફેર વર્મી કમ્પોસ્ટ ખાત મિટ્ટી લાલ મિટ્ટી લઈ લે અમે એને તૈયાર કરી ફેર ગમલામાં ભરી ફેર બોડું થાય જાય પોદું.
0: અચ્છા, તો આપણે છોટું પૌધું 15-20 દાડાનું પૌધું તમે અમે લગાડી દો અમે એટલે અલગ અલગ થઈ જાય.
1: અલગ અલગ થઈ જાય.
0: અચ્છા, એમને હાથે તમે જે કહી રહ્યો કે ભાઈ પૌધા લગાડવાનું પોટ વગેરે મેં તો પોટ વગેરે બી તમારે આ મને આવ્યું તમારા દુકાન મેં વગેરે મેં નર્સરી મેં એટલું બઢિયા લાગી રહ્યું હોય ને આટલી તરફ પૌધા વગેરે તો જી આપણે કહી રહ્યો કે તમે આ પૌધા નામ તો લીધું છે કે ભાઈ ફલદાર પૌધા આ બી ફૂલો વાળા બી પૌધા હું આપને
1: ફૂલો બી
0: ફૂલ વાળા કઈ કઈ પૌધા મળેગા?
1: આ ગુલાબ મળી જાય, ગુડલ મળી જાય, એકઝોરા હે, મતલબ ચાંદની હે, તગર હે.
0: અચ્છા, આ સબ તરહ નહી આપણે ફૂલ ઘર ને બહાર લગાડી કે મેં ઇન્ડોર વાળા બી હું
1: આપણે વાગડી ભાષામાં એમ કે આપણે જે ખરી તાર પાડેગા વાંસ ખરી ફૂલ વાળું પૌધું લાગેગા.
0: અચ્છા,
1: છાયામ નહીં લાગેગા,
0: છાયામ પૌધો એ નહીં લાગે,
1: નહીં લાગેગા. જે ફૂલ આવેગા એવું પૌધું સબ તાપમી લગાડવું આપણે તો ફૂલ આવેગા.
0: અચ્છા, હા એ આપણે લઈ જઈને પછી કે ભાઈ અમારે ફૂલ નહીં આવે તાપ ને
1: તાપ જોવેગા જેટલો તાપ આવે એટલા ફૂલ આવેગા આપણે.
0: અચ્છા, બાકી આ સબ્જી વગેરે વાળા બી કઈ ફૂલ આવગા તમારા પાસે પૌધા વગેરે?
1: સબ્જી વાળા બી
0: તૈયાર કરો?
1: હા તૈયાર કરો.
0: કઈ કઈ સબ્જી હે?
1: મિર્ચ, બેંગન, ટમાટર હે.
0: અચ્છા,
1: મટર હે.
0: અચ્છા, આ સબ એ બી 20-21
1: તૈયાર? 20-21.
0: અચ્છા, તમે બી ખુદ તૈયાર કરી લગાડી રહ્યા હતા? તો કેટલું બઢિયા કામકાજ કરી રહ્યા તકો અને આપણો આ કાર્યક્રમ સાંભળીને કિસાન ભાઈ બહેને તો એમને આપ હું કેવું ચાહી રહ્યો કે તમે આટલી મિટ્ટી વગેરે આટલી મહેનત કરી રહ્યા તમારી આજીવિકા અને આમદની બી બની રીતે કી હે ને આજકાલ દેખો પેડ પૌધે લગાડવું બી જરૂરી હે પર્યાવરણ બી આપણને ધ્યાન રાખવું જરૂરી હે કેમકે પર્યાવરણ અચ્છું હો તો સબ અચ્છું હોય ને તમે તો કહી રહ્યો ભાઈ અને ફરી કરો કામકાજ કરો તો તમારું સ્વાસ્થ્ય બી અચ્છું હોગા તો એને બારામાં હું કે ભાઈ પેડ પૌધે લગાડવાથી કેટલો ફાયદો હોય તમારી બતાડો.
1: પેડ પૌધા તો કે આપણે મતલબ એક તો આપણે શરીર સહી રહે પહેલી વાત, એન બાદ આપણે ખર્ચ કરે આપણે ઘરનું ઉપયોગ સબ્જી ખાવાનું સબ આપણે આયુર્વેદિક પ્લાન્ટ હે આયુર્વેદિક આપણે ઘરનું ઉત્પન્ન કરીને આપણે ખુદ જ ખાઈ શકાય એક એક ફાયદો હે. એન બાદ ફૂલ વાળું હે તો આપણે ફૂલ ભગવાન સડા બજાર બી ખરીદવાની જવું પડે સબ્જી બી ખરીદવાની જવી પડે.
0: બિલકુલ.
1: ને આપણે ઘર આ વર્મી કમ્પોસ્ટ ખાધે આપણે ઘરે મિટ્ટી ઘરે હે હું તો સબ લોકોને એમ જ કહું કે આપણે ઘરે સબ સબ્જી બી ઉત્પન્ન કરો ફૂલ બી ઉત્પન્ન કરો આમ અમૃત બી બજાર થી કિંમત લાવીને ખાવ આપણે ઘરે ઉત્પન્ન કરો બારામાસી ફલ ફૂડ આપણે નર્સરી બાસવાડા મળે નાપ લાવીને લગાડો.
0: બિલકુલ, તો એ વાત સહી હાથે તમારે ઘરે બી પશુધન વગેરે બી હોગા
1: હે ને
0: હું પશુધન એને બારામાં
1: આપણે ગાય ભેંસ બેલ બી બકરિયા બી હે.
0: અચ્છા, તો એ દૂધ વગેરે બી હલતી
1: દૂધ બી હાલે
0: બસ એનું બી તમારે કેટલું દૂધ ની પેદાવાર કેટલી ગાય કેટલી ભેંસ કેટલી હે?
1: મતલબ 2 ભેંસ હે અને 2 ગાય.
0: અચ્છા,
1: હા તે 2 થાય ને 10 કિલો દૂધ વિસમું ડેલી નું.
0: અચ્છા, 10 લિટર દૂધ તો કે વેચવા જાવ તમે?
1: ગામ માં ડેરી હે.
0: અચ્છા, ગામ માં સહી જાય એ ડેરી માં હાલો કે
1: ડેરી? ડેરી.
0: ચલો, તો એ બી તમારી આય
1: આપણે વર્મી કમ્પોસ્ટ ખાદ બનાવો તો ગોબર થી ખાદ બી બને કે સુવા નાખી.
0: અચ્છા, તમે કમ્પોસ્ટ ખાદ બનાવો? કમ્પોસ્ટ ખાદ હરતે બનાવો એના બારે મેં આપ બતાડો થોડો.
1: કમ્પોસ્ટ ખાદ એ મતલબ ગડ્ડો ખરી અમે ઈટન મતલબ 2x10 નો અમે કેરે બનાવીએ એને ગોબર નાખીએ ગોબર ને ઠંડુ પડવા દેવું.
0: અચ્છા,
1: ઠંડુ પાડવા દઈએ પછી વર્મી કમ્પોસ્ટ પેલા
0: કેચુઆ
1: આવે કેચુઆ નાખીએ અમે.
0: અચ્છા,
1: હા એ થી કે આપડે સબ્જી મેં એ બી નાખા અમે કામ કરો આ ખેરી બી અમે લાવીને અમે ખુદ બી વેચી રહ્યા.
0: વેચી તો દેખો એ 2 પૈસો એનો બી ફાયદો મળે પશુધન આપણે રાખી રહ્યા તો એને બી ગોબર વગેરે એને દવાઈ વગેરે બી તમે બનાવતા હોગા?
1: દવાઈ બી બનાવવાની
0: દેશી દવાઈ તો એ કઈ તરહ ની દવાઈ બનાવો એને કઈ
1: દેશી દવાઈ અમે કામે એક તો લીંબુ રહેતી આપણે કડવો

તે અમલ ભી કરવું હોય. કે ભાઈ દેખો આ સોરાની માધ્યમથી આપણે એકબીજા થકી વાતચીત થાય, એકબીજા થકી આ સંપર્ક કે ભાઈ આ ભાઈ આમ કરી રહ્યો આમ કરી રહ્યો. ને આપણા કિસાન ભાઈની હવે નવી તકનીકી જાગૃત એવા થઈ ગયા કે કોઈ ભી કામ એ હવે એ પહેલે દિન રહેતો કે આ ભાઈ આ શાકસબ્જી આની સિઝન મેં થાય આની સિઝન મેં થાય, પર હવે હર ચીજ હર બારે મહિને બત્રી ઘડી મળી રહી. કે ભાઈ દેખો આપણે કહી રહ્યા ભાઈ કેરીની સિઝન મેં હવે મળતી હતી, પર હવે કેરી વગેરે હર બારે મહિને મળે. એટલે આપણે કોઈ ભી એવું ટ્રેડ નથી રહ્યું કે તમે તકનીકીની જમાનો રહ્યો, તો એના હિસાબથી આપણે એનો ઉપયોગ કરીને આપણે કામ કરંગા તો બઢિયા રહેગા. કે ભાઈ દેખો આપણે પેડ પૌધા વગેરે લગાડંગા અને ધ્યાન રાખંગા તો પર્યાવરણ ભી અચ્છું રહેગા. પર્યાવરણ અચ્છું રહેગા તો જે એમની આપણે ખેતીવાડી હે કે આપણે મનકન સ્વાસ્થ્ય. કે ભાઈ દેખો આપણે નવી નવી તકનીકી હિસાબથી કે આપણે ખૂબ કેમિકલ વગેરાની સબ ખાઈ રહ્યા, તો ખાસ કરીને કિસાન ભાઈ બહેને એને ઈસ કેવું હોય કે દેખો આપણે ઘરમાં પશુધન રાખી રહેતા કહીં પેડ પૌધા વધારે લગાડી રહ્યા, તો પેડ પૌધાની જે પત્તી વગેરે પડી આપણે કચરો એમ કરીને ફેંકી દો, તો એનો ઉપયોગ આપણે અને જે ખાતર વગેરે હે એનું નાખંગા તો દેશી ખાદ વગેરે બની જાયગા. તો દેશી ખાદનો આપણો ઉપયોગ ચાહે આપણે સબ્જી વગેરે કરવા યા અનાજ વગેરે કરી રહ્યા તો હર તરતી અચ્છું રહેગા. ને વધારેથી કે વધારે આ પૌધા વગેરે લગાડવા બી આપણને ખાસ કરીને જરૂરી થઈ ગયા. કે મેં દેખો આવડે ગરમીનો મોસમ એકદમ આયરા કોરણ નીકળે ને કંઈક પાણી આવી જાય, પર અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વાળું આ કામ થઈ રહ્યું તકું હોય. પર આપણે તો કિસાન ભાઈને ખાસ છે કે ભાઈ આપણે પર્યાવરણ બસાવીને રાખવું હોય. કેમકે પેડ પૌધા આપણે જ લગાડી રહ્યા, આપણે મનગમ સ્વાસ્થ્યનું બી ધ્યાન રાખી રહ્યો, ખાવા પીવાનું બી ધ્યાન રાખી રહે, હર તરફથી કે આપણી જિમ્મેદારી હે એનું નિભાવવું બી જરૂરી હે. તો આપણે જેટલું બી આનું ધ્યાન રાખંગા આટલું બઢિયા રહેગા. જેટલા પેડ પૌધાને આપણે વાત કરી છે કે ભાઈ દેખો આ ખાતર વગેરે જે નીકળે આપણે ફેંકી દો કરી દો તેનાથી કે ભી આ નુકસાન થાય, તો એનું ઝીરો બજેટ આધારિત આપણે ખેતી બી કરી દંગા ને એનું પશુધનનું બી ધ્યાન રાખેગા. આ જે પશુ જે ખેતીનો રેઈંગા વ્યસ્ત મટીરિયલ નીકળે સાર વગેરે નીકળે તમને તેમને આપણે ફિકિદા કરી જાય. ખેતર મેં સુડતા રહી કે જઈ રહી કે આવી રહી ખબર નહીં પડે. આપણે ખેતર મેં આ વાદી લગાડીને એનું બી નુકસાન કરી દે. કેમકે એ બી ધ્યાન રાખવું હોય કે ભાઈ આ ખેતર મેં આપણે જે આપણે રાડા વગેરે ઉભો હુંગા તો આપણે ઘેરી જુતાઈ વગેરે કરી દઈએ છીએ, અને મેં આપણે જે વાદી લગાડતો એની લગાડી એનાથી બી ખૂબ આપણે પર્યાવરણ પ્રદૂષણ થઈ રહ્યું હોય. આપણે પશુ પક્ષી જીવ જનાવર એકદમ ની હત્યા થઈ રહી હતી, તો ખાસ એનું બી આપણને ધ્યાન રાખવું હોય કે ના ભાઈ આપણે આ ખેતરમાં વાદીની લગાડી. દેખો વાદી લગાડવાથી કે ધુમાડો થાય, ધુમાડો બી કેટલો ખતરનાક ધુમાડો નીકળે ને આય પાયથી કે બી ઘરનો જે આપણે ઘરે કાસર રહ્યા ને ઘર બી આપણે ખેતરને આય પાય પડે તો કરે, તો એમની હવાને ચક્કરમાં એ એકબીજા ઘરમાં તંગીલો ઉડીને બી કે સલગ્યો તો એ બી ઘર માટે બી આપણને સમસ્યા આવી શકે કે નુકસાન થઈ શકે. તો આપણને એ બી વાતનું ધ્યાન રાખવું હોય. આપણે ઘર જે પશુધન નાના જીવ જનાવર જે મિત્ર કીટ આપણે કહો કે ભાઈ મિટ્ટી મેં મિત્ર કીટી, તો એ બેન મેં રહે તો એમને બી એમને પહેલે સમસ્યા થઈ શકે. એટલે આ બી ધ્યાન રાખવું હોય. વાદી ને લગાડી અચ્છી ઘેરી જુતાઈ વગેરે કર દંગા તો એક અચ્છી આપણે કહેંગા ભાઈ ખાતરનો ઉપયોગ થઈ જાયગા ને ખાતર બની જાયગા. કેમ આપણે દેશી ખાતર લાવીને ઉપયોગ કરવા બળિયા રહેગા, નહીં તો આપણે બજારનું વેચતું ખાતર લઈને આવેગા મિટ્ટીની બી કમી થઈ રહી, એમને નુકસાન થઈ રહ્યું તકું હોય કે પોષક તત્વ જ ખતમ થઈ રહે. પહેલાનું શાકસબ્જી વગેરે આપણે દેશી દવાઈનો ઉપયોગ કરીને આપણે શાકસબ્જી વગેરે અનાજ વગેરે ઉગાડતા હતા, તો પહેલા જોનો મનકન ના કોઈ બીમારી થતી હતી ના કોઈ કરવાનું કઈ કામ થતું હતું, પર હવે તો હર તરીકે કે નાનો મોટો કઈ નથી રહ્યો. આપણે ઘરમાં ઉમર વાળું વ્યક્તિ હોગા તો એ અસલ કામ કરતું હોગા, ને હવે પાંચ પછી વારનું મનક હોગા તો એ વધારે થાકી જાયગા કે ના ભાઈ મા વતી આ કામ નહીં થાય આ કામ નહીં થાય. કેમકે આપણે કહે ભાઈ જૂનું ખાધું તો કું તાજું હતું ને હવે તો આપણે નકલી ખાઈ રહેતા હતા, તો આપણે ખાસ કરીને નકલી ખાવાનું કે બસીને આપણને આ કામકાજ કરવું હોય. ને ભાઈ બહેન દેખો આની વાત આપણે આગળ બી કરંગા, પણ વાતચીતના હાથે આપણે એક અચ્છું સુ ગીત ભજન હમરો ને પછી આગળ વાત કરા.